અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેત.

104.9 FM ફનીશ રેડિયો પર હું છું તમારી સાથે સંગાથી નીલમ દવે. રવિવારના બપોરના 12 વાગ્યા છે. આસો સુદ એકમ છે આજે. જી હા, આસો મહિનાની પહેલો દિવસ. અને તમે જાણતા હશો કે આસો મહિનાનો પહેલો દિવસ એટલે શારદીય નવરાત્રિનો પ્રારંભ. આજથી તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ ઓન 104.9 FM ફન એશિયા રેડિયો. તમે જાણતા જ હશો કે જ્યારે જ્યારે નવરાત્રિ આવે છે, જ્યારે જ્યારે આ કાર્યક્રમમાં નવરાત્રિ આવે છે, ત્યારે હંમેશા પ્રયત્ન રહ્યો છે કે આપણે આમ પણ ગરબા સાંભળતા જોઈએ છે માતાજીના. પરંતુ રવિવાર જ્યારે એક એવો રવિવાર હોય છે કે જ્યારે નવરાત્રિનો પ્રારંભનો રવિવાર હોય, ત્યારે તો આખો કાર્યક્રમ માતાજીને જ ફક્ત સમર્પિત હોય છે. અને એ કાર્યક્રમ એવો હોય છે કે જેમાં જે ગરબા હોય છે, જે સ્તુતિ હોય છે, એ માતાજીની આરાધના હોય. જ્યારે ગુજરાતી ગરબાઓની વાત નીકળે ત્યારે ઘણા બધા ગરબા હોઈ શકે, પરંતુ આ કાર્યક્રમ દ્વારા પ્રયાસ રહ્યો છે કે ગરબા પણ હું તમને એવા સંભળાવું, સ્તુતિ પણ એવી સંભળાવું કે જે ફક્ત અને ફક્ત માતાજીની આરાધના માટે હોય, જે સર્વ કલ્યાણ કરનારી મંગળરૂપ છે. અને એ કલ્યાણ કરનારીને મહિષાસુર મર્દિની પણ આપણે કહીએ છીએ. તો એમની સ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત ઓન 104.9 FM ફનીશિયા.

ખૂબ જ સુંદર અસ્તુતિ જ મહિષાસુર મર્દિની સ્તોત્રમથી તમે આ કાર્યક્રમનો શરૂઆત આપણે કરી છે. મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. ઘણી બધી વખત તમે આ શ્લોક સાંભળ્યો છે, ઘણી બધી વખત આ સ્તુતિ સાંભળી છે, કદાચ તમે ગાતા પણ હશો. અલગ અલગ સ્વરમાં, અલગ અલગ અવાજમાં આ સ્તુતિ એટલી સુંદર લાગે છે. અને માતાજીના અલગ અલગ સ્વરૂપનું સુંદર વર્ણન છે. માતાજીના ગરબાઓની વાત હોય, સ્તુતિની વાત હોય, દરેક સ્તુતિમાં એટલો સુંદર ભાવાર્થ છુપાયેલો છે. તો આજનો જે કાર્યક્રમ છે, તમે જાણતા હશો કે રવિવારે આપણો પ્રયત્ન આમ પણ રહે છે કે આપણે અલગ અલગ તહેવારોની રીતિ રિવાજ, સંસ્કૃતિ વગેરે વગેરે વાતો કરતા હોઈએ છીએ. તો ઓફકોર્સ થોડા સવાલો, થોડી માહિતી તમારા માટે પણ તમારે આ મને આપવાની છે. પહેલો સવાલ, ફક્ત આ એક જે પંક્તિ છે, જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે, આનો અર્થ તમારે મને કહેવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું છું. જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે, આનો અર્થ તમે કહેશો મને. અને આજે મેં કહ્યું તેમ આજે ફક્ત સુંદર માતાજીના કેટલાક ગરબાઓ, જે પ્રાચીન ગરબાઓ જે ફક્ત અને ફક્ત માતાજી માટે સમર્પિત છે, આજનો કાર્યક્રમ ઓન 104.9 FM ફન એશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર, તમારી સાથી સંગાથી નીલમ દવેની સાથે. અને તમારે મને કહેવાનું છે શું? રમ્ય કપર્દિની શૈલસુતે.

આજ ગગનથી ચંદન ઢોળાય રે, સૈયર મને આંસુના ભણકાર થાય. કેટલા સુંદર શબ્દ હતા જે બિલકુલ આસો મહિનાનો જ્યારે પહેલો દિવસ હોય ત્યારે આપણને એમ થાય, કોઈ દૂર ક્ષિતિજથી ડોકાય રે, સૈયર મને આંસુના ભણકાર થાય. ખૂબ જ સુંદર ભાવભાઈ કેટલા ગરબા જે તમારે સાંભળવાના છે. માતાજીની આરાધના આ જ છે કે જ્યાં આગળ તમે માતાજીની આગળ જ્યારે પણ ગરબા ગાઓ, જરૂરી નથી કે તમારે ગરબા ગાવા માટે સ્ટેજ ઉપર જ જવું પડે, તમારા હાથમાં માઇક હોવું જ જોઈએ, કે તમે જે ખરેખર માતાજીના મનથી તમે કોઈ પણ રીતના ગરબા સુધી કંઈ પણ કરવા માંગતા હો, તમારા ઘરના મંદિરમાં તમારા સમક્ષ તમારા માતાજીની સમક્ષ પણ તમે ગાઈ શકો છો. કાર્યક્રમનું નામ સાત સંગાત છે અને આજે મેં તમને સવાલ પહેલો એ પૂછ્યો છે કે રમ્ય કપર્દિની શૈલ સુતે મહિષાસુર મર્દિની સ્તોત્ર તમે ઘણી બધી વાર સાંભળ્યો હશે, પહેલી વાર કદાચ આ કાર્યક્રમમાં નથી સાંભળ્યો, ઘણી બધી વાર સાંભળ્યો છે. તો તમારે કહેવાનું છે કે આ જે વાક્ય છે, જે પંક્તિ છે આ શ્લોકમાં મહિષાસુર મર્દિની, તો ચલો તમને ખબર છે, રમ્ય કપર્દિની શૈલ સુતે એ શબ્દનો અર્થ તમારે કહેવાનો છે. એક બે ઓફેર કોલ્સ મેં લીધા, પરંતુ એ થોડાક હું એક્ઝેક્ટલી જે સંસ્કૃત શબ્દ છે એનાથી થોડાક અલગ હતા. તમે જે પણ જાણતા હો, તમને જે પણ કદાચ ખબર હોય, તમારો અભિપ્રાય કહી શકો છો કે રમ્ય કપર્દિની. રમ્ય જો તમને ખબર હોય શબ્દ, રમ્ય ઘણી બધી વખત ગુજરાતીમાં પણ બોલાય છે, તો રમ્ય કપર્દિની શૈલ સુતે ઘણા સહેલા શબ્દો છે. પ્રયત્ન કરી જુઓ. માતાજીની આરાધના, માતાજીના ગરબા, માતાજીના શ્લોકનો ભાવાર્થ, એ છે આજનો કાર્યક્રમ સાત સંગાથ.

0: સવાલ છે રમ્યા કપડદીની, કેટલાક તમારા અભિપ્રાય હું લઈશ. ફનેશ, આર યુ લાઈવ ઓન એર? હેલો.
1: હેલો,
0: યસ, યુ આર ઓન એર સર.
1: અજય.
0: જી અજય ભાઈ, જી બોલો, તમારો શું અભિપ્રાય છે, શું હોઈ શકે રમ્યા કપડદીની?
1: મેં ગુજરાતી નહીં બોલતા.
0: ઓ, આપ ગુજરાતી નહીં બોલે? એન્ડ આઈ સ્ટાર્ટ. સો બતાઈએ, આપ કોન સી ભાષા, વેર આર યુ ફ્રોમ ઇન ઇન્ડિયા?
1: આઈ એમ ફ્રોમ મુંબઈ, બટ યુ આર ફ્રોમ રાજસ્થાન.
0: ઓકે ઓકે, સો યુ આર ફ્રોમ મુંબઈ. તો બતાઈએ, આપ ક્યા કહેંગે રમ્યા કપડદીની સેલ્સ હોતી કે લિયે?
1: જિસકી સુંદર જટાએ હૈ.
0: જી જી જી જી. ઓર સેલ્સ હોતે? પર્વતરાજ કી બેટી. ક્યા વાત હૈ અજયજી, આપ તો પાર્ટનરશિપ મેં આજ કે નવરાત્રી કે આપકી પ્રારંભ હો ગયે. સો ચલિયે, આપ
1: મહિષાસુર મર્દિની તો સેલ્ફ એક્સપ્લેનેટરી હૈ. આઈ નો, આઈ નો, આઈ નો. મહિષાસુર કા મર્દન કિયા.
0: તો આપકો, આપકી પત્ની કો, આપકે પૂરે પરિવાર કો નવરાત્રી કી હાર્દિક શુભકામનાએ સર.
1: આપકો ઓર આપકે શ્રોતાઓ કો ભી બહોત બહોત બધાઈ હો.
0: જી જી, બિલકુલ, ધન્યવાદ જી. શરણાના સૂર અને માતાજીના ગરબા, આનાથી વધારે ઉત્તમ આયોજન ને સંયોજન કોઈ સંગીતમાં હોઈ ના શકે. કેટલાક એવા ગરબા જે મને ગાવા ગમે છે, સંભળાવા ગમે છે, એવા ગરબા હું તમને આજે સંભળાવી રહી છું. રમ્ય કપરદીની સૈલ સુતે. જ્યારે માતાજી યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે એમના કેશનું પણ વર્ણન દેવી ભાગવતમાં છે કે એટલા સુંદર રીતે કેસ ગૂંથેલા હતા. અને રમ્ય કપડદીની શૈલ સુતે, શૈલ એટલે જે હિમાલય રાજનું નામ, બીજું શૈલ છે. શૈલની જે પુત્રી છે, મહિષાસુરની એ મર્દિની છે રમ્ય કપડદીની, જેના ખૂબ જ સુંદર કેશ છે.

ધારાનગરથી ઉતરી રે અંબે કાળી રે, અને ખૂબ જ સુંદર જે ગરબાના શબ્દો હોય છે, તમે જોજો માતાજીના જ્યારે પણ ગરબા લખાયા છે, જેનાથી પણ લખાયા છે, આ બધા ભાગવતમાં, દેવી ભાગવત હોય કે બીજા બધા સંસ્કૃતના શ્લોકો જે છે, એ શ્લોક છે, ઘણી બધી સ્તુતિ શંકરાચાર્ય વિરચિત એટલે કે શંકરાચાર્યજીએ લખી છે, પરંતુ આ જે ગરબા છે, જે પ્રાચીન ગરબા, એ લોકગીત ગણાય છે. ઘણા બધા જેના કવિઓ પણ આપણને ખબર નથી, પરંતુ દરેક ગરબાઓમાં ક્યાંક ને ક્યાંક માતાજીની સુંદરતાનું વર્ણન છે, ક્યાંક ને ક્યાંક માતાજીના શણગારનું વર્ણન છે. માતાજી જે રૌદ્ર સ્વરૂપ ધારણ બિલકુલ કરે છે દરેક અસુરને મારવા માટે, સંહાર કરવા, પરંતુ એ જ માતાજી સ્ત્રીનો અવતાર છે, અને એટલા માટે એમના કેશથી લઈને એમના ઘરેણાથી લઈને એમના ઝાંઝરથી લઈને એમના કડલાથી લઈને દરેક આભૂષણનું ખૂબ જ સુંદર વર્ણન હોય છે. આજે છે કાર્યક્રમ માતાજીને સમર્પિત. હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે, અને કાર્યક્રમમાં ઘણા બધા જ ગરબાઓ હજી બાકી છે અને એક સવાલ બાકી છે. થોડાક એવા શબ્દ જે તમે રોજ આરતીમાં બોલતા હો છો, કેટલાક એવા શબ્દ જે રોજ સ્તુતિમાં બોલતા હો છો, સાંભળતા હો છો, બસ એના અર્થ, કારણ કે જ્યારે આપણે એનો ભાવાર્થ સમજીએ, અર્થ સમજીએ, ત્યારે એ સ્તુતિ કરવાની કે ભક્તિ કરવાની જે મજા છે કે જે આનંદ છે, એ ઘણો બધો થઈ જાય. કાર્યક્રમનું નામ સાત સંગાથ.

0: पंजाबी में भी और तमिल में भी, तो ऐड सिर्फ एक लैंग्वेज में क्यों?
1: फन एशिया नेटवर्क के साथ रीच कीजिए DFW के मल्टीपल देसीज को एक ही पावरफुल नेटवर्क पर। आज ही कॉल करें 4694243188 और ईमेल sales@funasia.net। फन एशिया नेटवर्क, वन नेटवर्क, मेनी लैंग्वेजेस एंड मैक्सिमम रीच।
2: एंड वेलकम बैक, दिस इज KZMP 104.9 FM फनेशिया रेडियो पर हूँ छू तमारी साथी संगाथी नीलम दवे। अने आजे कार्यक्रम मां माताजी ने समर्पित कर्यो छे आसो सुद एकम, आसो महिनानो पहेलो दिवस नवरात्रि। जी हाँ, ने पहली रात्रि नवरात्रि, तमारा गरबा माटे, माताजी नी आराधना माटे, माताजी ना उपवास माटे, व्रत तपस्या जे रीते पण तमे माताजी ने मनावता हो, आराधना करता हो, ए छे तहेवार नवरात्रि। કેટલાક સવાલો, કેટલીક માહિતીઓનો કાર્યક્રમ હોય છે સાત સંગાત, અને આજે પણ માતાજીને લગતા, નવરાત્રીને લગતા જ આપણે સવાલો જ અને કરીશું વાતો ઘણી બધી। પરંતુ એના પહેલાં હું આભાર માની લઉં ટેક્સાસ પ્રાઇમરી કેરનો। જી હા, છેલ્લા 13 વર્ષથી, લાસ્ટ 13 યર્સથી તમારી સેવામાં છે, કમ્યુનિટીની સેવામાં છે, અને હવે એમનું એક નવું લોકેશન છે ફ્રિસ્કોમાં, જેનું નામ છે લુનોક્સી મેડિકલ, ફાઉન્ડેડ બાય ડૉક્ટર મનદીપ આચાર્ય। તો તમે જરૂર ત્યાં જઈ શકો છો, કારણ કે 7 ડેઝ અ વીક, જી હા, 7 દિવસ ઓપન હોય છે। સેટરડે સન્ડે પણ યુ કેન વોક ઇન એની ટાઈમ। ઘણી બધી વસ્તુ એક જ અંડર વન રૂફ, જેવા પ્રાઇમરી કેર, અર્જન્ટ કેર, ઇનહાઉસ લેબ ટેસ્ટિંગ, એક્સરેઝ, સિટી સ્કેન્સ વગેરે વગેરે। વન્સ અગેન, ઇટ ઇઝ ટેક્સાસ પ્રાઇમરી કેર, અને હવે માતાજીને યાદ કરી લઈએ। જી હા, માતાજીની આરાધનાનો આ પર્વ એટલે નવરાત્રિ। નવરાત્રિમાં ઘણી બધી વાતો એવી હોય છે કે આપણે એક કલાકમાં કદાચ સંપૂર્ણ નહીં થઈ શકે, અને હંમેશા જ્યારે જ્યારે આ તહેવાર આવ્યો છે, જ્યારે જ્યારે આ પર્વ આવ્યો છે, ત્યારે હંમેશા મેં એવો પ્રયત્ન કર્યો છે કે માતાજીને લગતા, તહેવારને લગતા ઘણા બધા સવાલો, ઘણી બધી માહિતી, ઘણા બધા ભાવાર્થ તમારી સાથે આપણે વાત કરીએ। અને આજે ફક્ત કેટલાક સુંદર ગુજરાતી ગરબાઓ એવા કે જેમાં માતાજીની આરાધના છે। ગરબાઓ ઘણા બધા છે, ગરબાઓમાં ઘણા બધા અલગ અલગ નામો આવી ગયા છે, અલગ અલગ સ્વરૂપો આવી ગયા છે, પરંતુ એ માતાજીની આરાધના નથી હોતા। અને આ કાર્યક્રમમાં હંમેશા મારો પ્રયત્ન રહ્યો છે કે તમને એવા જ ગરબાઓ સંભળાવું, એવા જ ગીતો સંભળાવું કે જે માતાજીની આરાધનાના છે। સાંભળી લઈએ એક ગરબો, ત્યારબાદ એક ઓર સવાલ તમારા બધા માટે।

કારી આરત કાજી. હવે તમને આરત અને આરતી શબ્દ જે છે, આરતી શબ્દ આરત પરથી આવ્યો છે કે તારી પૂજા કાજે, તારી ભક્તિ કાજે, અને એના પરથી શબ્દ આવ્યો છે આરતી. કાર્યક્રમનું નામ સાત સંગાત. હવે આરતી પરથી ચલો હું તમને એક સવાલ પૂછું છું કે તમે નાના હશો ત્યારથી લઈને જ્યારે જ્યારે પણ નવરાત્રિમાં કે માતાજીના ક્યારે પણ મંદિરમાં ગયા હશો, ગરબા ગયા હશે, જય આદ્યાશક્તિ આરતી તો તમને આવડતી જ હશે, રાઈટ? ગાતા જ હશો, સાંભળતા પણ હશો. ફક્ત સિમ્પલી તમારે એક સાદો મારો એક શબ્દ છે, આદ્યાશક્તિનો તમારે મને કહેવાનો છે અનુવાદ. આપણે જે ગાઈએ છીએ, જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યામાં, તો પડવે પ્રગટ્યા અને બધાની વાતો આપણે ક્યારેક બીજા કાર્યક્રમમાં કરશું, આખા આરતીનો ભાવાર્થ અને અનુવાદ. તમારે મને આજે ખાલી એક શબ્દ જે છે, આદ્યાશક્તિ. શા માટે આદ્યાશક્તિ કહેવાય છે? તમે કહેતા છો આદ્યશક્તિ એટલે આદ્યશક્તિ, એવું નથી હોતું. આદ્યશક્તિનો પણ એક ભાવાર્થ છે, ગૂઢાર્થ છે, એની પાછળ કંઈક અર્થ છે. તો એ તમારે કહેવાનો છે કે આદ્યશક્તિનો અર્થ થાય શું. એક સુંદર ગરબો તમને સંભળાવું છું, આખો નથી, એટલો મારી પાસે નાનકડું જ આવ્યું છે એનો અંશ, પરંતુ એના શબ્દ એટલા સુંદર છે, કોઈ આરાસુર જઈને મનાવો મારી માતને કે ગરબે રમવા આવે. તો સાંભળીએ ગીત, અને ત્યાં સુધી તમારે મને કહેવાનું છે કે આદ્યશક્તિ તમે હંમેશા ગાવ છો, નવે નવ દિવસ ગાશો, હવે જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા. તમારે ફક્ત એટલો સિમ્પલ સવાલ છે, સિમ્પલ જવાબ છે, આદ્યશક્તિ એટલે શું.

0: કોઈ આરાસુર જઈને મનાવે કે અંબા રમવા આવે, કેટલી સુંદર ભાવના છે. કાર્યક્રમનું નામ સાતસંગાત, અને આજે હું તમને પૂછી રહી છું એક ઘણો સિમ્પલ સવાલ કે જય આદ્યાશક્તિ તમે નાનપણથી ગાતા આવ્યા છો, જય આદ્યાશક્તિ સાંભળતા પણ આવ્યા છો, જય આદ્યાશક્તિનો અર્થ શું થાય છે? 972235555 એ જે લેખક છે, કવિ છે, લેખક ના કહેવાય, સોરી, કવિ છે, એની પણ આપણે ક્યારેક કોઈક સેગમેન્ટમાં વાત કરીશું કે એમણે આ કેવી રીતે આરતી જે એમણે લખી હતી એની પાછળનો એક ખૂબ જ સુંદર ઇતિહાસ છે. એની પાછળ એમણે જે 15 દિવસનો ઇતિહાસ લખ્યો છે એ પણ સુંદર ઇતિહાસ છે. ક્યારેક કોઈક સેગમેન્ટમાં એની પણ વાત કરીશું, પરંતુ આજે ફક્ત હું વાત તમને પૂછી રહી છું કે આદ્યાશક્તિ એટલે શું. ફનેશા, યુ લાઈવ ઓન એર.
1: આદ્યાશક્તિ એટલે સૌથી પ્રથમ પ્રગટ થયેલી શક્તિ.
0: સૌથી પ્રથમ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. ફનેશા, યુ લાઈવ ઓન એર.
2: જી નીલમબેન.
0: યસ આરતીબેન, નવરાત્રી ની શુભેચ્છાઓ.
2: તમને પણ નવરાત્રી ની શુભેચ્છા.
0: જી બોલો. તમે
2: આરતી ના બારામાં સવાલ પૂછો તો આરતી એ તો જવાબ દેવો જોઈએ.
0: હા જી બિલકુલ, આરતીબેને તો જવાબ દેવો. પણ મેં એના પહેલા મેં તમને એમ પણ કહ્યું હતું કે આરત શબ્દ પરથી આરતી આવ્યો છે. તમને ખબર નહીં, કદાચ ખબર હશે જ આમ તો, કે આરત એટલે કે તમે જ્યારે કોઈની પૂજા કે આરાધના કરવા માંગતા હોય આરત છે, અને એના પરથી શબ્દ આવ્યો છે આરતી.
2: રાઈટ.
0: તો જો તમે
2: પણ મેં જો રામાયણજી વાંચી છે ને, એમાં જો આરતીમાં માત્રાનો ફરક પડે ને તો આરતીનો મતલબ દુઃખ કે દુઃખ દૂર કરો, પણ આપણે જે ભગવાનની આરતી કરતા હોય તો આરાધના હોય,
0: આરાધના માટે. જી બિલકુલ બિલકુલ. તો આદ્યાશક્તિ માટે તમે શું કહેશો આરતીબેન?
2: આદ્યા ઇઝ ધ બિગનિંગ, જી પ્રથમ આવ્યા હોય.
0: બિલકુલ બિલકુલ, થેન્ક યુ સો મચ. જય આદ્યાશક્તિ. અખંડ બ્રહ્માંડ દીપાવ્યા. બ્રહ્માંડ એટલે યુનિવર્સ. આપણે સાયન્ટિસ્ટ આજે એસ્ટ્રોનોમીની ઘણી બધી વાત નથી કરવાની, પરંતુ બ્રહ્માંડની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે જે આપણા દેવી ભાગવત છે કે જેટલા પણ આપણા શ્લોક છે એમના શ્લોક અનુસાર કે ભાગવત અનુસાર કે દેવી મહાત્મ્ય અનુસાર આ બ્રહ્માંડમાં જ્યારે કંઈ જ નહોતું, તમે ઇવન એસ્ટ્રોનોમીથી પણ તમે જાણતા હશો કે ઉર્જા જે છે સૌથી પહેલાં એનર્જી જોઈએ આ બ્રહ્માંડને ઉત્પન્ન કરવા માટે, અને જે ઉર્જા છે, જે શક્તિ છે એ છે આદ્યાશક્તિ. 972235555 જય આદ્યાશક્તિ. અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યામાં. અને મેં કહ્યું તેમ આખી આરતીના ખૂબ જ સુંદર શબ્દનો, દરેક શબ્દનો, દરેક પંક્તિનો કંઈક ભાવાર્થ છે, પરંતુ આદ્યાશક્તિની આપણે થોડીક વધારે વાત કરીશું આ ખૂબ જ સુંદર ગરબા બાદ.

એક ખૂબ જ સુંદર સંસ્કૃતમાં શ્લોક છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય નમસ્તશ્ય નમસ્તશ્ય નમો નમઃ. સર્વભૂતેષુ એટલે કે જેટલા પણ સૃષ્ટિમાં જેટલા લોકો છે, જેટલી પણ જગ્યા છે, જેટલા જનસંખ્યા કહો કે જેટલી પણ આપણે કહેવાય ને જીવંત વસ્તુઓ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, તમે શક્તિના રૂપે એમાં છો. એટલે આપણા શરીરમાં જે શક્તિ છે, આપણા શરીરમાં જે ઉર્જા છે, એ છે આદ્ય શક્તિ. આપણી સૃષ્ટિમાં, આપણા બ્રહ્માંડને જ્યારે શરૂઆત ઉત્પત્તિ માટે આપણે કહીએ ને કે બ્લેક હોલ ને એવી ઘણી બધી આપણે એસ્ટ્રોનોમીની ઉત્પત્તિ માટે સાંભળતા હોઈએ છીએ કે એક પ્રચંડ ઉર્જા થઈ હતી, પ્રચંડ વિસ્ફોટ થયો હતો. તમે ઇવન ચલો તમે આધ્યાત્મિક રીતે નહીં, તમે એસ્ટ્રોનોમીની રીતે પણ જો તમે ક્યાંક વાંચ્યું હશે કે બ્લેક હોલ કેવી રીતે એક્ઝિસ્ટન્સમાં આવ્યું, તો પ્રચંડ ઉર્જા કેવી રીતે આવી હતી કે જ્યારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાંથી ઘણા બધા મિલ્કી વે, ગેલેક્સી, પ્લેનેટ્સ, સોલાર સિસ્ટમ, આપણી ધરતી કે સૂરજ વગેરે વગેરે, આથી અબાઉટ 4.5 બિલિયન જઈ શકો. તો એક પ્રચંડ વિસ્ફોટ જે છે એ શક્તિ છે, એ ઉર્જા છે. તો આપણા પુરાણો એ કહે છે કે જે ઉર્જા જે છે એ શક્તિ છે, એ જ આદ્ય શક્તિ છે અને એ જ દેવીનું સ્વરૂપ છે. એ આદ્ય શક્તિ, એ દેવીનું સ્વરૂપ આપણા શરીરમાં જ્યાં જ્યાં જેટલા પણ સૃષ્ટિમાં જીવો છે, એ બધા સૃષ્ટિમાં જે જીવોમાં જે શક્તિ છે, જે ઉર્જા, આપણે ઘણી બધી વખત નથી કહેતા કે મારામાં હવે તાકાત જ નથી, શક્તિ જ નથી રહી, આજે કોઈ ઉર્જા નથી, આજે કોઈ ઉત્સાહ નથી. તો આપણા શરીરમાં પણ એવું કહેવાય છે કે જે ઉર્જા છે એ પણ એક માતાજીનું સ્વરૂપ છે. શક્તિનું સ્વરૂપ એટલે માતાજીનું સ્વરૂપ. માતાજીના નામ કોઈ પણ હોઈ શકે. માતાજી તમારા કુળદેવીને તમે જે રીતે પણ પૂછતા હો, તમારે જેટલા નવદુર્ગામાંથી જે પણ તમે દેવીને પૂછતા હો, તમે સરસ્વતી માતા અને લક્ષ્મી માતા, ગાયત્રી માતા કે બ્રહ્મચારિણી, શૈલપુત્રી વગેરે, કેટલા દુર્ગાના અલગ અલગ સ્વરૂપો છે, જે સ્વરૂપમાં તમે પૂછતા હો, પરંતુ સૌથી મોટું જો એમનું સ્વરૂપ હોય તો એ શક્તિ. તમારા જીવનમાં, તમારી સૃષ્ટિમાં જે શક્તિથી શરૂઆત થઈ છે આ સૃષ્ટિની, બ્રહ્માંડની, એ છે દેવીમાં. અને દેવીમાંને તમે ભલે મેં કહ્યું તેમ કે તમે જે પણ ધર્મમાં માનતા હો, પરંતુ શક્તિને તો તમે પૂછતા જ હશો. અને એટલા માટે એક આરતીના પહેલા શબ્દ છે જય આધ્યા શક્તિ.

શિવ શક્તિ આપણે કહેતા હોઈએ છીએ હંમેશા, કારણ કે શિવને પણ સૃષ્ટિના આરામ કરવા માટે શક્તિની જરૂરત પડી હતી. આ સૃષ્ટિમાં આગળ ક્રમ વધારવા માટે સ્ત્રીની જરૂર પડે જ છે, કારણ કે સ્ત્રી પાસે જ એ પ્રજનન શક્તિ છે. અને એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર શ્લોક છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જેનો અર્થ છે કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે. નારીની પૂજા એ જ શક્તિની પૂજા. મેં કહ્યું તેમ તમે કોઈપણ ધર્મમાં માનતા હો, કોઈપણ ભાષા બોલતા હશો, કોઈપણ રીતે દુર્ગાની સ્વરૂપને કોઈપણ સ્વરૂપમાં તમે એમને પૂજતા હશો, પરંતુ સ્ત્રીની જે છે શક્તિ જે છે એ શક્તિ એટલા માટે જરૂર છે કારણ કે સૃષ્ટિને આગળ વધારવા માટે. શિવજી હોય કે બ્રહ્મા હોય કે મહેશ, એમને પણ ક્યારેક સૃષ્ટિ વધારવા માટે શક્તિની જરૂર પડી હતી. અને શક્તિ એટલે કે પ્રજનન શક્તિ. અને આ કાર્યક્રમમાં વંશની વાત હોય કે સૃષ્ટિના બ્રહ્માંડની વાત હોય, એ છે શક્તિની આરાધના. અને આજે ખૂબ ખૂબ આભાર તમારા બધાના કોલ્સ માટે. ઘણા બધા કલાકારોની વાતો તો થતી જ હોય છે ઘણી બધી વખત અહીંયા, પરંતુ આજે ફક્ત અને ફક્ત આપણે દેવીની વાતો કરી છે, ભક્તિની વાતો કરી છે અને આરાધનાની વાતો કરી છે. આ નવરાત્રિના 9 દિવસો તમને ખૂબ શુભેચ્છાઓ. તમે જે રીતે માતાજીની તપસ્યા કરતા હો, ઉપવાસ કરીને, નહીં કરીને, મંત્રોચ્ચારથી કે ગરબા રમીને કે ગરબા ગાઈને, આ છે તમારો પર્વ, શક્તિની આરાધનાનો પર્વ. અને તમારા જીવનમાં આ શક્તિથી હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એ જ અભ્યર્થના સાથે હું નીલમ દવે લઉં છું આજ્ઞા આ કાર્યક્રમથી ઓન 104.9 FM ફનેશિયા.